રામ રામ સા ખમ્મા ગણી મારી સગલી પ્યારી સહેલિયાં માવા બહેણા ઓર લાડલી બેટિયાને થારો આપણા જ સુભરેડો કાર્યક્રમ ઘર આંગણ લેર મેં હાજર હું થારી આપરી સિલુજીજી કૈયા હો સગળા મજે મેં તો હો ની દોપહેરી રોજ ચૂલ્લે ચોકીરો કામ નિપટાર ટાબરાને સુવાર અબ થોડી દેર મારે સાગે બેઠો ઓર કાન લગાડ સુનો આપણો અપનો કાર્યક્રમ આજરો ઓ આપણો ઘર આંગણ કાર્યક્રમ સગલી બહેણા વાસ્તે ઘણો હિ ચોખ્ખો ઓર કામરી બત્યા એક લડી રે માયને પિરોનર લાયો હૈ એ ગરમીરી રૂત માયને દેખો કૈયાને પેટરી તકલીફ હો જવે કઈ વાર આપણા ઉલટો સીધો ખા લેવા યા તાવડેમાં જ્યાદા ફિર લેવા ગેસ ઓર ખટ્ટી ડકારા ભી કઈ વાર પરેશાન કરન લાગ જવે તો એ પેટરી તકલીફને મિટાવણ વાસ્તે આપણા આજ વાત કરાલા કે ક્યાં આપણે પુરાણે જમાનેરી ઢાલ રસોઈ માયને મિટ્ટી રે બર્તનારો ઉપયોગ ઓર સાગે હી છોટા મોટા યોગાસન અપનાર આપણા સગલી બહેણા ક્યાં એકદમ નિરોગી રહે સકા હા ઓર જદ રસોઈ માયને મિટ્ટી રા બર્તન સજેલા ને તો ઉણ મેં બનેલા અરબી રી સબ્જી જેકી ખાર સગલા ઉંગલિયા ચાટતા રહે જાસી અબ રસોઈ ઓર સેહત રી ઇન બાતા રે સાગે આપણે ગાંવ રી ઢાણી ઢાણી રે માય આપણી સેહત રો ધ્યાન રાખણ વાસ્તે જચ્ચા બચ્ચા રી સંભાળ કરણ વાસ્તે જેકી ઢાલર બનર ખડી રહેવે હે ની વહ આપણી આશા સહયોગની બહેના તો આજ આપણા ચર્ચા કરાલા કે ક્યાં સરકારી યોજનાઓને બે ઘર ઘર પહોંચાવણ માય ઓર આપણી સગલારી મદદ કરણ માય આશા સહયોગની બહેના ક્યાં કામ કરે હે તો મારી પ્યારી બહેનો માટીરી મહેક યોગાસન સુ સેહત અરબી રો સ્વાદ ઓર આશા બહેન રો સાથ ઇન સગલી બાત્યાને આપસ માયને જોડ અર સજ્યો હૈ આજરો ઓ આપણો કાર્યક્રમ ઘર આંગણ તો બસ હાથ માયને લે લો સૂત કાતણો યા ઘર રો કોઈ છોટો મોટો કામ ઓર સુનતા રહો આપણો કાર્યક્રમ પણ સફરને શરૂ કરણ સુ પહેલાં મનને થોડો રાજી કરી લેવા ઓર સુના એક ઘણો હી ફૂટરોસો રસીલો રાજસ્થાની લોકગીત તો સુણો સા ઓ ગીત

મેડો કીધું પૂઠરું ગીત આપા બીઓ સુણ્યો હો. મેડો આજ રે ટાઈમમાં એને હર કોઈ અહીં ચાવાય કે ભાઈ મેરો શરીર સ્વસ્થ હોય ઓર નિરોગી કાયા હોય. ઓર આપણા બડા બડેરા બી એક વાત સચ્ચી કહી કે ક્ષિતિજલ પાવ ગગન સમીરા પંચ રચિત યહ અધમ શરીરા, યાની આપનો જીકો શરીર હે ને વો પંચ તત્વાસું બનેડો હે. ઉણ માઇને સબસું